0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય કાપડના વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સનો નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રારંભ. ભારત અને બ્રિટન વચ્ચેનો વ્યાપક આર્થિક અને વેપાર કરાર આવતીકાલથી અમલમાં આવશે. અમેરિકાએ ઈરાન પર ફરીથી હુમલા શરૂ કર્યા. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતાં શેર બજારમાં ઘટાડો. ફિફા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં આજે ફ્રાન્સનો મુકાબલો સ્પેન સામે અને બર્મિંગહામમાં આજની મેચ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એક દિવસીય શ્રેણીનો આરંભ. સમાચાર વિગતવાર. ભારતીય કાપડના વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂઆત થઈ. કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજસિંહે ચાર દિવસીય ઇવેન્ટનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું હતું.
1: દુનિયા કે 130 દેશો સે ઉપર બાયર આયા હૈ. અભી મોદીજીને 56 દેશો સે FTA હો રહા. કુછ સે હો ગયા હૈ, કુછ સે બાકી. યે બતાતા હૈ કે આજ 60,000 સે ઉપર એક્ઝિબિટર આયે. ઓર સબસે બડી ખાસિયત હૈ ઇસ એક્સપો મે 90% MSME આયે. મેં ઉમીદ કર રહા હું કે ઇસ બાર જો બાયર આ રહે હૈ યે સારે દુનિયા કે રેકોર્ડ કો તોડેગે

0: આ કાર્યક્રમ કાપડ, ફેશન, ટકાઉપણું, ટેકનોલોજી, નવીનતા, રોકાણ અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતના વધતા જતા વૈશ્વિક નેતૃત્વને દર્શાવે છે. જે ઉત્પાદકો, નિકાસકારો, વૈશ્વિક ખરીદદારો, રોકાણકારો, નીતિ નિર્માતાઓ, આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળો, કારીગરો, સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજી પ્રદાતાઓને એકસાથે લાવ્યો છે. ત્રીજા ભારત ટેક્સમાં લગભગ 7,000 ખરીદદારો અને 20,000થી વધુ કાપડ ઉત્પાદનોની ભાગીદારી જોવા મળી રહી છે. 14 દેશોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શકો તેમાં ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં 20થી વધુ દેશોના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, રાષ્ટ્રીય ઉદ્યોગ નેતાઓ અને નીતિ નિર્માતાઓ સહિત 350થી વધુ વક્તાઓ ભેગા થશે. ભારત અને બ્રિટન વચ્ચેનો વ્યાપક આર્થિક અને વેપાર કરાર આવતીકાલથી અમલમાં આવશે. આ સીમાચિહ્નરૂપ કરાર ભારતીય નિકાસ માટે યુકેના બજારમાં 99% ડ્યુટીમુક્ત પ્રવેશ પ્રદાન કરશે. આ કરાર ભારત અને યુકેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા અને લોકોમાં સમૃદ્ધિ લાવવા માટેની સહિયારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સાંભળીએ એક અહેવાલ.
1: भारत ब्रिटेन व्यापार समझौता लागू होने से भारत का वैश्विक अर्थव्यवस्था से जुड़ाव और मजबूत होगा. यह समझौता आम लोगों को ध्यान में रखकर तैयार किया गया है, जिससे समाज के हर वर्ग को लाभ मिलेगा. इस समझौते के लागू होने के बाद भारतीय निर्यातकों को ब्रिटेन में कई प्रमुख उत्पादों पर लगने वाले शुल्क से पूरी तरह राहत मिलेगी. इसके अलावा सूचना प्रौद्योगिकी और IT आधारित सेवाओं, स्वास्थ्य, शिक्षा, इंजीनियरिंग, दूरसंचार और परामर्श जैसे क्षेत्रों से जुड़े भारतीय सेवा प्रदाताओं को भी ब्रिटेन के बाजार में बेहतर अवसर मिलेंगे. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: ભારતે બેલ્જિયમના બ્રસેલ્સમાં પેલેસ્ટેનિયન ડોનર્સ ગ્રુપ PDG બીજી મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લીધો. વિદેશ મંત્રાલયના કોન્સ્યુલર, પાસપોર્ટ, વિઝા અને ઓવરસીઝ ઇન્ડિયન અફેર્સ સચિવ શ્રીમતી પ્રિયા રંગનાથને જણાવ્યું કે ભારત લાંબા સમયથી પેલેસ્ટેનિયન લોકોનો વિશ્વસનીય ભાગીદાર દેશ રહ્યો છે. તેમણે જણાવ્યું કે ભારત આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક તાલીમના ક્ષેત્રોમાં વિકાસ અને માનવતાવાદી સહાય પૂરી પાડી રહ્યું છે. તેમણે પુનર્વસન, આરોગ્ય, શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમ સંબંધિત અનેક નવા પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરી હતી. ઝારખંડમાં લાતેહાર જિલ્લા પોલીસે ચાંદવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રતિબંધિત CPI માઓવાદીના પ્રાદેશિક કમાન્ડર રવિન્દ્ર ગંજુની ધરપકડ કરી છે, જેના પર 20 લાખ રૂપિયાનું ઇનામ હતું. ઝારખંડ પોલીસે તેના પર 15 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું અને NIA તેની ધરપકડ માટે 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે 22 નવેમ્બર 2019 પોલીસ ટીમ પર માઓવાદી હુમલામાં ગંજુ મુખ્ય આરોપી હતો, જેમાં 4 પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા. વિયેતનામમાં બોટ અકસ્માતમાં મૃત્યુ પામેલા આંધ્રપ્રદેશના 3 પ્રવાસીઓના પાર્થિવ દેહ આજે હૈદરાબાદ પહોંચ્યા. આંધ્રપ્રદેશના MSME મંત્રી કે શ્રીનિવાસે હૈદરાબાદ એરપોર્ટ પર મૃતદેહોને તેમના વતન મછલીપટ્ટનમ, હિન્દુપુર અને કડપામાં પહોંચાડવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. રાજ્ય સરકારે કહ્યું કે શોકગ્રસ્ત પરિવારોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે. બિહારમાં કટિહારના મુસાપુર ગામમાં પોલીસે પાકિસ્તાની આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી. કટિહારના સબ ડિવિઝનલ પોલીસ અધિકારી સુનિલ શર્માએ જણાવ્યું કે આ વ્યક્તિ સોશિયલ મીડિયા ચેટ અને ઓડિયો કોલ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અને સંવેદનશીલ સ્થળો વિશે માહિતી સરહદ પાર આતંકવાદીઓને પહોંચાડી રહ્યો હતો. આ વ્યક્તિ આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત સામગ્રીની આપ લે કરતો હોવાનું પણ સામે આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા X હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકા ઇરાન પર સતત હુમલા કરી રહ્યું છે. અમેરિકાએ અબુ મુસા, બંદર અબ્બાસ, બુશેહર, ચાહબહાર, જસ્ક અને કોનારાકની આસપાસના વિસ્તારોમાં હુમલો કર્યો હતો, જેમાં ઇરાની દરિયાકાંઠાની સંરક્ષણ પ્રણાલીઓ, મિસાઇલ અને ડ્રોન સ્થળો અને દરિયાઈ ક્ષમતાઓને નિશાન બનાવાયા હતા. દરમિયાન ઇરાને બહેરીન, જોર્ડન અને ખાડીમાંથી પસાર થતા સંયુક્ત આરબ અમીરાત સાથે સંકળાયેલા 2 ટેન્કર પર હુમલાઓનો જવાબ આપ્યો હતો, જેમાં 1 નાવિકનું મોત થયું અને 8 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. અમીરાતના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ટેન્કરો પરના હુમલામાં 1 ભારતીય નાગરિકનું મોત થયું અને 6 ભારતીયો અને 2 યુક્રેનિયન નાગરિક ઇજાગ્રસ્ત થયા હતા. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં $85 પ્રતિ બેરલ સુધીનો મોટો ઉછાળો આવ્યા બાદ વૈશ્વિક બજારોમાં નરમાશ જોવા મળી હતી. પ્રારંભિક તબક્કે ઘટાડા બાદ સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક

સૂચકાંક આજે નીચા સ્તરે ટ્રેડ કરી રહ્યા છે. છેલ્લા અહેવાલ આવ્યા ત્યારે સેન્સેક્સ 400 પોઈન્ટ અને નિફટી 115 અંક કરતાં વધુ ઘટીને કારોબાર કરી રહ્યા હતા. નાણાકીય સંસ્થાઓ અને ઓટો શેરોમાં વેચવાલી નીકળી હતી. યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ ગઈકાલે સાઉદી અરેબિયાના અભા આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા. જો કે હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. યમનના સના આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર અગાઉ થયેલા હવાઈ હુમલાના જવાબમાં આ હુમલા કરાયા હોવાનું હુથી બળવાખોરોએ જણાવ્યું હતું. બેંગકોકના મ્યુઝિક બારમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 30 થયો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 70થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી 24 લોકોની હાલત ગંભીર છે. ફિફા વિશ્વકપની પહેલી સેમીફાઇનલ મેચ આજે રાત્રે ફ્રાન્સ અને સ્પેન વચ્ચે રમાશે. મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે શરૂ થશે. ફ્રાન્સ ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને 2-0થી હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યારે સ્પેને બેલ્જિયમ સામે 2-1થી જીત મેળવી હતી. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની એક દિવસીય શ્રેણીનો આજથી આરંભ થઈ રહ્યો છે. બર્મિંગહામના એચબેસ્ટન ખાતે આજે ભારતીય સમય અનુસાર 3:30 વાગે મેચ શરૂ થશે. ભારતીય ટીમને મજબૂત બનાવવા માટે બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં પરત ફર્યા છે, સાથે જ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ પરત ફર્યા છે. શ્રેણીની બીજી મેચ ગુરૂવારે કાર્ડિફમાં અને ત્રીજી અને અંતિમ મેચ 19 જુલાઈએ લોર્ડ્સમાં રમાશે. ટોક્યોમાં આજથી શરૂ થયેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સમાં પીવી સિંધુએ રાઉન્ડ ઓફ 32માં મલેશિયા સામે 21-14, 21-11ના વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી. મિક્સ ડબલ્સમાં ભારતીય જોડી તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાએ રાઉન્ડ ઓફ 32માં સ્કોટલેન્ડને પરાજય આપ્યો. દરમિયાન મેન્સ સિંગલ્સમાં આયુષ શેટ્ટી અને લક્ષ્ય સેન આવતીકાલે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરમાં આજે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના પવિત્ર નવયૌવન દર્શન થશે. સ્નાન પૂર્ણિમા બાદના અંસાર સમયગાળા પછી ભગવાનના આ પ્રથમ જાહેર દર્શન હશે. એવું માનવામાં આવે છે કે સ્નાન પૂર્ણિમા બાદ બીમારીમાંથી સ્વસ્થ થયા બાદ ભગવાન લાખો ભક્તો સમક્ષ તેમના નવા યુવા સ્વરૂપમાં પ્રગટ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય કાપડના વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સનો નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રારંભ. ભારત અને બ્રિટન વચ્ચેનો વ્યાપક આર્થિક અને વેપાર કરાર આવતીકાલથી અમલમાં આવશે. અમેરિકાએ ઈરાન પર ફરીથી હુમલા શરૂ કર્યા. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતાં શેરબજારમાં ઘટાડો. ફિફા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં આજે ફ્રાન્સનો મુકાબલો સ્પેન સામે અને બર્મિંગહામમાં આજની મેચ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એક દિવસીય શ્રેણીનો આરંભ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન એઆઈઆર આ મોબાઈલ એપ પર. એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી અને આજ

आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी। मित्रों, गुजराती भाषा एटली बधी मधुर छे अने गुजराती प्रजा खावा पीवाना एटला बधा शौकीन छे के एमनी वातचीत में खावा पीवाना अनेक शब्द प्रयोग थता होय छे। एमना वाक्यों में खावा पीवानी वस्तुओ एम ने एम आवी जती होय छे। तो बस आजे आपे मने जणावाना छे केटलाक एवा वाक्यो जेमां खावा पीवानी वस्तुओ आवती होय। गोड़ धाणा खावा, एटले के मारा दीकरानुं लग्न पाकुं थई गयुं छे अथवा तो एनी सगाई थई गई छे, पण आपणे एम कहेवा करता गोड़ धाणा खाई लीधा एवुं बोलता होईए छे। घणीवार गुस्सामां प्रेमथी આપણે કહેતા હોઈએ છીએ મેથી પાક ખાવો છે, એનો અર્થ થાય કે માર ખાવો છે હવે તારે, મગજનું દહીં નહીં કર હ। અને ઘણીવાર એના મગજમાં તો રાઈ ભરાઈ ગઈ છે, એટલે કે એનામાં ખૂબ અહંકાર આવી ગયો છે, મગજની મેથી નહીં માર। અને સાવ દુબળો પાતળો જો કોઈ વ્યક્તિ હોય ને એના માટે વપરાતું હોય છે પાપડ તોડ પહેલવાન। તો મિત્રો સમજી ગયા ને કે આજનો વિષય શું છે? તો બસ ફોન કરો અને જણાવો આપની ડિક્શનરીમાંથી આવા વાક્યો જેમાં ખાવા પીવાની વસ્તુઓના નામ આવતા હોય। નંબર મારે જણાવવાના છે, હવે તમને બધાને યાદ જ છે, 02245-15-41-34 02245-15-41-35 02245-15-41-34 02245-15-41-35

मारू मन मोही गयो कोरा पर गुजराती भाषा पर, कारण कि गुजराती भाषा ना वाक्यों में एटला बधा खावा पीवानी वस्तुओं नाम आवे छे ने, एटले खरेखर आपणुं मन मोही जाए हाँ आ भाषा उपर, एटली मीठी मधुरी छे आ भाषा। अने हाँ, क्यारेक तीखी ने तमतमती ए खरी। हवे जो कई आपणा माटे शुभ बोले ने એટલે તરત જ કહી દેવાનું, હા તમારા મોંમાં ઘી શાકર, અને હા સાચું બોલી તો મરચા લાગ્યા, અરે આમ શું ધોયેલા મૂળા જેવું મોઢું લઈને બેઠા છો, વટાણા વેરાયા, કોણીએ ગોળ લગાડ્યો, તારી સાસુ કાંદા ખાય, મોંમાં મગ ભર્યા છે, કંસારમાં જેટલો ગોળ વધુ નાખશો ને એટલો કંસ

સંસાર મીઠો થશે. મિત્રો, આ બધી વસ્તુઓ આપણી જ ભાષામાં હોય છે. હવે તમે યાદ કરો કે તમે આમાંના કયા કયા વાક્યો તમારા ઘરમાં બોલો છો, અને તરત જ ફોન ઉપાડો અને મને ફોન કરો. નંબર છે 0224515413, 0224515413.

આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી, અને ગીત ગુર્જરીમાં શ્રોતાઓના ફોન ઘણા બધા આવી રહ્યા છે. જો કોઈ શ્રોતાઓનો ફોન મિસ થયો હોય તો ક્ષમા કરજો. મિત્રો, બળદના સિંગડા પર રાઈ ન ટકે, માઠું લાગે ને તો બે રોટલી વધારે ખાજો. મિત્રો, આ કહેવતો આપણે કે અથવા તો આ વાક્યો આપણે વારંવાર વાપરતા હોય છે વાતોના વડા કરવા. આંક છે કે બટાટા, ઘી ઢોળાયું ને તો પણ ખીચડીમાં, અહીં તમારી દાળ નહીં ગળે હં, મોરના ઈંડા ચિતરવા ન પડે, દ્રાક્ષ તો ખાટી છે, આમ ઉતાવળે આંબા ન પાકે. મિત્રો, યાદ કરો કે આપ કયા કયા વાક્યોમાં ખાવા પીવાની વસ્તુઓને ઉપયોગ કરો છો અને મને જણાવો. આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી.